ભાઈબંધોને હવે પુનઃ શિવકરણ સાધના સાથેને કો ગાયેલ નિયોની માળી લોકગીત સુણ્યું. અભી તો પુરુષોત્તમ માસ ચલી રહા એ સમય માંગલિક કાર્ય નહીં હોઈ રહી, લેકિન પુરુષોત્તમ માસ ખત્મ હોને કા બાદ શાદી વિવાહ શરૂ હોઈ જાયેગા. તો કુછ બાત નહીં જો બતાઈ છું ઉની બાત પર ધ્યાન દેનું ચાહીજે કે બેટી લેવો લેકિન દહેજ મત લેવો, બારાત જાઓ પર કિસી ભી તરહ કો નશો મત કરજો નહીં તો કાનૂન કા મુજરિમ બની જાઓગા, ન બચ્ચાને કી કમ ઉમરમાં શાદી નહીં કરવું ચાહીજે. ભાઈ બહેનોન ચલો આવો અને સુની લેવા એક નિમાળી લોકગીત જે ગાયો જ સ્નેહલતા ભટોરેના.